0: છું કે આજકાલ જો છું સ્કૂલી નાનથી છુટ્ટી છું
1: હા
0: તો કદું કે સ્કૂલ ખુલ્લે ગઈ હા, ઓર
1: હા
0: કદું કે ચલણીન
1: ચલણી
0: કે
1: સાહેબ
0: કે કુની ના કે જાડો છુટ્ટી હું કે ગરમીઓ છુટ્ટી હું,
1: બિલકુલ
0: તો હું તો મોસમ પર છું જ્યાં જસ ચાલુ આસું.
1: હા
0: લેકિન યો જો દિન હુની ના છુટ્ટીઓ કા અગર હમ આંખ બંધ કરવે થોડી દેર કા આપો કો ગય પૂછે દઉં જ્યાં હમ પડછી જબ, તો છુટ્ટીઓ કે ઇંતજાર સબ નાનથી ના કરું. યહી એક વખત હું કે જબ હમ અપણ જીવન કા સબસે જ્યાદા આનંદમય દિન ગુજારની ઓર સીખની લે.
1: બિલકુલ
0: યો એક વખત છું જબ હમ અપણ ઇજ બોજુ અપણ આમબુબ દાદા દાદી ઓર અપણ રિશ્તે નાતકો પછાણક વખત લે હું યો એક.
1: બિલકુલ સહી વાત આપણે કીધા જી. ઓર યુ સમય એવું ભી હું કે જબ આપ અપણ આપ થે ભી પહેચણ દો કે
0: હોય
1: લાઈક સાલ ભર આપ પડે ફરવાર યહાં પર લગ્યા રહો
0: હા
1: વ્યસ્તમ રહો, લેકિન યુ સમય ઇન છે કે જ્યાં આપ અપણ બારે સોચ શકદો કે ભાઈ મિલ અગ્ને કન કે કી પડણ કન કે કી અગ્ને મિલ કે કરણ, ઓર ઓ આત્મચિંતનો સમય ભી હોઈ શકે દઉં. ઓર વે કે ધગડ ધગડ આપતે અગર સમય લગણો છે તો આપ ઘૂમણો કો ભી જઈ સકતા ને ઘૂમી કે આપ જબ અલગ દિન દુનિયા દેખ લ્યા સમાજ સે સમજ લ્યા કે ક્ષેત્ર વિશેષ સે સમજ લ્યા તો વે સકત કે આપ કે શિક્ષા મે કામ આ સકત.
0: બિલકુલ લાલ દીપક જી, કે લેખી ઘૂમ કે કેવલ હમ ઘૂમન નાથી, જબ હમ કે ઘૂમણક લીજી જાનું
1: હા
0: બસ થોડો બહોત. અગર હમ ઉદાહરણક તોર પે સોચ લ્યું કે હમ દેહરાદૂન માં રૂનું
1: બિલકુલ
0: ઓર દેહરાદૂન વટી અગર હમ અપણ નાનથી નાખું અપણ ગો ઘરો માં લી જાની,
1: હા
0: તો ઉનર લીજી એક જો ખુલા વાતાવરણ છું જો બોટો પે હું ફલ લાગતે હોય દેખણીન ઓર કાચા પાકા જો લે ટોળવે ખાણીન વેગલા અપણ એક આનંદ છું.
1: હા
0: વાય હું ઘરાટલે દેખણીન, વાહ હું ગાડગદ્યારલે દેખણીન, વાહ હું આજકાલ રોપ લાગણો કે રોપલે દેખણીન, હુડકી બોલ કે હું ઉલે દેખણીન,
1: હા
0: અપૂર્ણ જો નળ નિશાણ કુની જો ખેતી પાતી છું ઉ સબ કુછ પછાણની. ઓર બચ્ચા બહોત કુની ને કે જાણને કે ઈચ્છા ધાની જાગૃત હુની કે
1: બિલકુલ
0: યો કે છું યો કે છું યા કિલે ની જાણ છું યો કસી શીખણ છું યો
1: બિલકુલ
0: નાનથીન જરૂર શીખની.
1: ઓર બિલકુલ. ઓર જો સાલ ભર આપલ પેડ છે વો એક થોડા સા અભ્યાસ ભી કરણ દોબારા અભ્યાસ કરણ જરૂરી છે,
0: હા
1: જેસે કે આપ તો થોડા ઓર શિક્ષા સમજો છો મજબૂતી મિલે લે યાર આપ અગને બઢ સકલે.
0: બિલકુલ સહી કહો. એ ઘૂમણ ફિરણો કો મતલબ યો ના કે જો આપ કે જો કામ છું જો પઢાઈ સે સંબંધિત છું ઓકો બિલકુલ છટ્ટે છોડ દો ઓર જબ સ્કૂલ ખુલલો તો યસ લાગલ કે જા યોલે ની કર યોલે ની કર યોલે ની કર યસ ની હોણ છે હે ના.
1: ઓર યે તો યાદ હે ફિર જન દૂસરી તરફ અગર દેખે જાઓ તો કુછ ઓર કામ ભી સીખ સકદો દગડ એક મહિના ટાઈમ ડેઢ મહિના જો
0: બિલકુલ
1: ટાઈમ
0: આપ
1: ન્યુ છુટ્ટી માં આપ કુછ ઓર સીખ સકદો જો કામ આપા કામ અલગ નહીં હે ના.
0: આપ ખેલ સકની, આપ ખેલ શીખ સકની, ચિત્રકલા શીખ સકની, કોઈ બચ્ચા બહોત અચ્છો નાચો નાચણ શીખ સકો હે ના, ઓર યા ફિર કોઈ કહે સકની કે રચનાત્મક કામ હું બહોત બઢિયા હું, તો કદું યસ કામ છે ને યે કા દગડ દગડ હી દીપકજી કેવલ સૈદ્ધાંતિક ના આપણ નાથી નાખું જો હમ ઘરમાં શીખું ને આપ ઘરક જો
1: વ્યવહારિક જ્ઞાન
0: વ્યવહારિક જ્ઞાન બહોત જરૂરી છું ઓર વેક દગડ હી આપણ બળ બુણક આદર સન્માન કરણ જરૂર શીખું છે.
1: બિલકુલ ગીતાજી. તો ચલો યું છે વાતો કે દગડ અબ હમ આપણા શ્રોતાઓ થાય સુણો લાયક સુંદર સી ગઢોલી ગીત ચંદ્રસિંહ રાહી કી આવાજમાં.
0: હોય